0: 살리되고 너무한다 시부나 여지래
1: 아 달로 데 너무 시부 요글이 존세치레 세나다 나 쇼파니 드로위 야노 마나 펜로 콘서노 데 레카 데 레드로위 타 니마체 마르 니마르 소 마르타 드로시 레드로라 데 파 곰시라 부차 데 남주 레카 미나 땅에 들어 레카 제 치세 산사 드로테 말레나 야 시부 메조 오타 차데
0: 페제제제
1: 그르나나 띵은자니가 답죠 봐 요로라
0: 차총제
1: 차총제 요로 통제도 로마 데 야와문 초파 세 참아 최총 요리라 데 니 즈게 나히케르 투 델리 답죠 요리데 은자니께 투 델리 답죠 요리라
0: 요리 은자니 답죠도 아 덴들 답사던들 민친들 저리
1: Tan dāsa tē tā tsumā kā xieji lā tsumā kā tsākpā rā dzō nir tē
0: Tā
1: tēngi lā pā mē yawā sā yolī mā rī lā tsumā kā tsākpā rā dzō dhari
0: O rī bā rī tā tā kā ngui jā yī nā rī, dīn jā mī yī nā rī dāsa tsumā lā tsākpā dāb dzō xī
1: Rē lā
0: Tsākpā tā bē xio tōng dāb lī kā tā lē kā tāndal tsākpā dāb dzō lir kō
1: Rē lā
0: O rī rī rī
2: Tsā tsā xī ngā tsui tōng chū sō jibā nā yab chung la zhui ji xiu bi tsā bar lé. Mī yī tsō wā jung zham jī zhubā xī nōng yōng, dī nā nōng chū qiān bō xī rin dō. Tsā tsā nā, zhāng wī rāng yīn jīn jā cuān dā gā qīn xī yīn bī, yīn jī sā zhāng qiū zhāng xī yīn gui lā, gāng dī sēm jā dīn xī jā yīn bī, yīn jī yun rīng nī tū bā xī jāng yīn gui dō. Dēr dīn, dī lī nuān xī bī gō rāng nā, yab tsā xīn ngū qī zhāng wī jā zhubā xī jāng rin dō.
0: 아니 차사든디 나라다 다송 게초시 청콘원절이도 차사경 사든디 너무 미세 혈루히동다 지어상가
1: 다 사든라나다 사종 최종 사종마 토모리다 데 데노나다 질함라만라다 데긴라만다 몸폴로요리 데 쳇든 베차야나 다당거테 치어로 돈론니에요 쳇테크조요리 다 차사데 조고도 톰포데 친세나 조마총종 지게거로
0: 어리오리
1: 데니바데 부치다고 보시 거로라 호텔 가서다 무요 될 때나 돈보다 좀아 좀 줘요리 데니바데 칼 부치 때 마시 봐 줘요라
0: 차서서 답차도 드니나다 아니 파타 이리도 담바 던들이나라 아니 노라 셴마 존라도 도슈즈라 도 친친즈나도 던라도 제 우르기문가 데 친리 저디 저디 그저는 노라 친리다 저효나
1: 저도 줘레데다 히니 사트로위 콘로라 사캄보데 누그르기네
0: 밀 츠칸토 사캄보 간좀 콘레
1: 아 제 데 트로벤 데차데 최차 몬보스 노라 코코라 잔로그레
0: 다소 스마긴초스 나 저라티
1: 존드레 요레 참아 요레
0: 요레
1: 최차 몬보스 노라 코라 잡차도 데 사든 잠포 노라 도메 파시 차그레
0: 최차 카시 요르라
1: 요레라
0: 최차 카시 노 최차 안노라 콤바 돔보도 데니 옌바 쩨 옌바
1: 옌바 도조 요레라 rinpa thoma taas nyee saa son saa pi maa sipa yao po zote naa son san rogo giri la
0: Tu tse rintong thima riri la?
1: Tu tsu taa te kalle chenpo yori la hini taa saa ndu garo wa
0: Ore, saa ndu di u?
1: Saa ndu ndu ni taa mak shok di rung di ndu ndu garo wa
0: Ma yu rung diin saa kambo
1: di giri Chacha kutsai di shito maru wa la Taa te kalle chenpo yori la
0: Tiki tsoma ina la, kendo gongjo
1: Gongjo niri la
0: Gongjo ni kyun toka saa tsang maa tanda koku juchati nalong, tsasa dhali ka lakzal do tuni ka juchati guishin ko ya
1: rela
0: gongjo niya kong di sa kambo kong dhar ho
1: rela
0: ane gincho su dasong gongsi tanong kong li do ane chigi gincho do ane ni roba da tsoko lem da tsoko nyambo la sa ta kambo tsoma pa nyambo ma hiu rong la di ina xebyo zol rgo ya
1: rela
0: dudu di xebyo zol di lakcha chenar chenar da pishe tong re
1: ta towa do ta tiki ka rena bu di lakcha yinba ak tsa di xebyo zol ku sena zotal ma rila
0: o re re ta rong ka ta xiong dhosa ka lakcha chenar ji rana da
1: xebyo zol re re
0: tenin di tu cha nong la ko ong da yi xebyo zol tsa jia da zon la yin jira
1: re re
0: tsa jia tsa li do ta sa ten da ndi yi na tu cha nong la ta chi zol ku ti ma chi sin zho di tsa chi si jia na la ta gin chi ki ka chu tsi tala tsi xin ka zon tsi na ji yor ka do
1: yor ila
0: tsi chi na na yin shi
1: sa tu ruwa ndu tsa ruwa mak ndu tsa tu di ta na la ta tu cha sa ru sa yo sa sa yor ila di nong la ta sa pe lo kia lo tu ruwa ndu kia tong chu tsu nyin sa tu ruwa kora kia sa yu gor ila di sa yu tsa do ya lo tu ni pe sa tong sa che yori tu cha che di nong sa ru lakpa pa ra kong ri tu ruwa lo gori di mongpo mongpo ruwa lo tong na ko lang so ma tong tagu ma ri la sa pa ra kong ri tu ruwa lo ndu mini ti sa ri tong tagu ma ri di ko ha chong ke ya po cha gori
0: o re re ngay tu cha zo di pa che ta tu cha zo nong sa dōpō jiāk nian sē nā tsōmā pō tētā kā lūk tī kio xio nōng sāng xio
1: mārī mārī

0: 라지는데 대단 때문에 다다 라라시가 나동 라라지가 때문에 범철로 라라지가 때문에 쇼노톨로 그리고 수미 토바 때문에 라라시가 나동 나다 수미 때문에 대도 다 대도 우리 그 다도 때문에 샴트나래 때문에 라라시가 때문에 쇼노톨로 라라시는 좀 딩가르체도 쓰다디 딩가르체도 몽보지 때문에 담초 주가 라브레 지가 다 대주기 최초 몽보지 다다 레바노 우데도 대바 단다지린다 다티 인도도 티 치주드니 파초 노마크토 라바르토 다네 쉬엔근 타요 비캅스 나마 토토 동 세미 코토 나 동동 대조 때즈 다 쉬엔 타 비캅스 마제기다 나 동 옌다 그다네 돈 타원다 보치 쇼 몽 치슈 된다래다 옌나 초마 된다래마다 다 레비캅스 다네 다 수미에데 바이체 위 바이라 옌나 수미에 토 다 라이온 나마 토 된다즈 다 버기치 가르치엔다 호텔즈 다 봄에 가르치에데라 나 요나 나다 라 예나 나비오 나마 동지 호텔토 어 돈주베나 파초 대치 데네 디캅스 다도 다다 디노라 참체 참세와 디노라 다 나 동지다
1: 아
0: 수민 수지다 어 데네 대도 대동 나마 도주 오사리다 몽보지 나마다 할 레비그 후마 어 라 토리데 캅 대두 나마 토주데 나마 까보인데 봐 어 단다린도 어 대주 돈은 저와 오데 봐 단다린도 다다다 시한데 다다 녀츠 로보 페미티노라 다다 지부치오라 나마토세오 딘노라 다다 가다 도도쇼 데마세 바다 생게다 다도 좀 뭐 잠노 데워르고 어 대존 데와 오데바데 다다 다다 단다데 페나 테네 자바드 좀 참은 비케 퍼센트나라 바곤 켄가라시치 골트네 나마카보콘 다티 나마카보 대존 뭐 리화 오토게 뭐 겐바 냠뇨치 그 레시자 레고 든리게 따레다 다티 동 바다 다네 생게 참죠 어 대주 체슈 모보다 뛰는 간 따르창 다네 티초가 카타타바 대비젠도 보면 그 돌로노네 산돌 연돌 살롱 연롱 어 된데 모보요레 다 레바 그 뇌바디야 때 된데 모보요레 다 요 라시 뎁지다 요라 요달 지바르자와 가르자와 고르자바 다네 살롱아 동보 살롱아 롱이죠 바드사 뇽비죠 타마사 너비죠서 또 동보 살롱이죠 바드사 너비죠 타마사 뇽비죠서는 다 레바논을 모보 잡지다 다 대조 강다 나로게 맞죠 보랑게 도미 용롱 봉구 추로다 저 모보 유대바 던지지래도 뭐 던다지래서
1: 알았어
0: 다도 모보 포용 비캅스 너네 마 중요할 땅 대추 강나마 너네 다 봄비 로준 비나 른지 코마테 주마 데네슈 배자 땅 르네 대추 데네슈 손두 다다 다 중요할 캄데 라바도 호총 캄다 중요할 캄데 졸라 봄보 그다 부롱조조 카오이나 다 숑종다 봄보 그 추다 르네 다 루소르다 곰시다 예다 샴조 그 다사 다 쇼체슈지 차도 땡바데 냐차다 준지 땅 다데 송접데 약슈지 차도 다 드라지 차 데두 다 간다 테 가르 차 도르세나 다 쇼우드 가 쇼우라 농구 바 농이 쇼우드 가나 소나 농드 다나 쯔바 농이 다네 숑종 시레 다 봉게 시레 드 가나 오나 다나라 데단 데비 그 조차 다 샤브로 다 드가르 다 데미 게치 참다 데미 지빈도 다 몽보치 페나 다다 봉보 게 테노 참 테노 따라 그 안 참세 셀린도 어 다 대도 배 참대 좀 내가 전부 오대 봐. 레바도 내가 전부 오도 레빈 참대 좀. 되네 다 나게 나랍 세도 나게 나랍 세도 대도 뭐만 로지 세도 나랍도 다르고 라파사 랍 나랍스 나게 로지 쇼랍스 수미게 로지 어 다나 뭐 보지 다 대진도 다다 법지라 로지 다 랍 법지 법 법지 법자세 법조서와 어 법자 로지 대진도 동을 운신세 아심지 오나 오차나 chan rupu chi na chin, te tong lo, tong go lo ju, o tano mongbo tanda u deba tanda zeda. ti so ta ta ta ti pecha de kari nung khu dor se na bombo ge ta ta tagla no tagla mari ka ge khu se ji jor ge khu ge khu se de shong shong ke ge khu se re bo ki ran so na ma jo na dun dur se dun dur o ti ge pe nyen nung khu de dun dur rin do ta ti ma su wo ta na la ta ta ti pe na nga la she je on da dun dur bombo o le re da ta ta nga ran so ngur ju kho le yo de bi ge ta ne ta ta ting ka re ba se ji ti nga de ta je ba nga je ba ta go go dun dur re da ᱛᱮ ᱡᱮᱱ ᱜᱮ ᱡᱮᱵᱟ ᱥᱮᱱᱟ ᱛᱮᱡ ᱛᱟ ᱛᱩᱱᱫᱩ ᱜᱮ ᱡᱮᱯᱤᱝᱟ ᱡᱮᱱ ᱡᱮ ᱨᱟᱡᱩ ᱠᱟᱥ ᱱᱟ ᱯᱮᱪᱩ ᱛᱚᱝ ᱡᱮᱵᱟ ᱛᱮ ᱠᱚᱠᱚᱨ ᱛᱟ ᱥᱮᱵᱤᱝᱟ ᱨᱤᱛᱟ ᱛᱟ ᱱᱟᱞ ᱥᱮᱡᱮ ᱚᱱᱫᱟ ᱢᱚᱵᱚᱱ ᱛᱟ ᱛᱟ ᱛᱟ ᱫᱚ ᱛᱟ ᱛᱟ ᱯᱩᱱᱡᱚ ᱧᱤᱝᱵᱟ ᱛᱟ ᱛᱟ ᱛᱤ ᱥᱮ ᱡᱚ ᱨᱮ ᱛᱟ ᱛᱟ ᱛᱟ ᱠᱚᱱ ᱛᱟ ᱞᱤᱝ ᱟᱱ ᱪᱟᱱ ᱡᱚ ᱭᱚᱵᱮ ᱢᱟᱪᱤ ᱠᱚᱠᱩ ᱜᱮ ᱛᱤᱱᱚᱞ ᱱᱟᱨᱟᱯ ᱥᱚᱝ ᱨᱟᱯ ᱛᱮ ᱥᱮ ᱵᱚᱫᱟ ᱢᱟᱪᱤ ᱞᱟᱜᱩ ᱥᱮᱣᱟ ᱛᱤᱱᱚᱞᱟ ᱛᱟ ᱵᱚᱢᱵᱩ ᱠᱚ ᱯᱩᱱᱡᱚ ᱧᱤᱝᱵᱟ ᱦᱟᱡᱚᱝ ᱜᱮ ᱧᱤᱝᱵᱟ ᱞᱟᱜᱩ ᱥᱮ ᱥᱮᱣᱟ ᱜᱮ ᱯᱮᱪᱟ ᱡᱚ ᱨᱮ ᱛᱤᱱᱚᱞᱟ ᱥᱚᱝ ᱛᱟ ᱱᱟ ᱛᱟ ᱩᱱ ᱵᱚ ᱠᱟᱱᱞᱮᱱ ᱱᱟᱢ ᱡᱚ ᱡᱚᱝᱠᱷᱚᱱ ᱨᱟᱯᱤ ᱡᱚᱨ ᱥᱛᱟ ᱯᱮᱪᱟ ᱥᱮ ᱵᱚᱢᱵᱚ ᱞᱚ ᱩᱛᱟᱨᱫᱟ ᱛᱟ ᱛᱤᱱᱚᱞᱟ ᱥᱚᱝ ᱜᱮ ᱡᱚᱝᱨᱟ nga ge jongra un se de dong re bob se de bob ji re kang le de chu ge jongra re re ji chu re na tan de me yo le dang le re bo da xiang xiong gang jian jong da yong le de o de chu ge ra phi de ha jong xie ji chao phi de ba o ten de de yin za du de ne jie ne bong bo da xiang xiong da bong bo ge ne ba ge de wa de go ni ne je bi xiao zuo de de de bi ge de wa o da du ri ne xiao ge le nong ge chu ba nan xi xiao ge ka na wo na nong de na le ba nong xi o du ri ne da de bi zuo de zhong yao le cha dong bo da ba de pe ta ma de ne de ne zhen ba ji ta dong ma da ba de ju ta ma pe jian de lo ge zong gong lo ju du ri da
2: ha le se ta ngang zu mi mang bu xi ge je bi se ya de ne ji ji zun mi le je bi le su de bi le xie se su yo ba
0: la su la su
2: ta ti ne ki ran ki je bi ne ta ti je bi ti ne ji zun mi le su be ji chung se wo le yu jie ne rin bin ne chung wei xue xue de le ne wen jin da wen jin se ne min du ji da dang se ne min du kan zhe si yu zuo le
0: ta ti ta da ne zhong ta ge dong da ge jia min ri guo de nga zu wo ne zhong ne ta da de ba ge guo ne ta de nga tan da mo bo ji pe na ta de ba ge guo ne zhi jia tu tan da le da zhe song le pe na ka ju ge ten ba pe yong bi ka su re ba da ra ba ni pa no na ᱡᱮᱛᱟᱝ ᱛᱤᱪᱷᱮ ᱛᱮᱱᱤ ᱡᱮᱛᱟᱝ ᱟᱨᱟᱱ ᱪᱩᱛᱮ ᱠᱟᱨᱤ ᱨᱤᱥᱟᱱᱟ ᱛᱮᱱᱨᱮ ᱢᱚᱵᱚᱡᱮ ᱱᱚᱱᱫᱚ ᱥᱟᱨᱮ ᱟᱨᱟᱱ ᱪᱩ ᱡᱮ ᱪᱮᱥᱮᱜᱩᱨᱮ ᱠᱟᱨᱥᱮᱜᱩᱨᱮ ᱤᱜᱮ ᱛᱟ ᱩᱱᱮ ᱫᱟᱪᱩᱠ ᱱᱩᱫᱟᱝ ᱛᱩᱝᱠᱷᱮ ᱡᱮ ᱤᱱᱟ ᱛᱮᱱᱤ ᱱᱚᱨᱥᱚᱢ ᱢᱟᱫᱟ ᱨᱟᱯᱟᱛᱟ ᱨᱮᱵᱟᱱᱤ ᱦᱟᱸᱡᱟ ᱡᱟᱞ ᱧᱮᱱᱮ ᱛᱮᱱᱮ ᱛᱮ ᱪᱮᱝᱠᱷᱮ ᱢᱚᱵᱚᱡᱮ ᱱᱚᱱᱫᱚ ᱨᱚᱥᱚᱛᱟ ᱛᱮᱱᱛᱮ ᱪᱮᱱᱮ ᱥᱚᱝ ᱫᱮᱵᱟ ᱛᱮᱛᱚ ᱠᱟᱛᱮ ᱫᱩ ᱠᱟᱡᱩᱠ ᱛᱮᱢᱵᱟ ᱛᱟᱨ ᱫᱮᱵᱤ ᱠᱟᱯᱥᱚ ᱭᱟᱝ ᱛᱮᱞ ᱡᱮ ᱨᱮᱵᱤ ᱥᱟᱞᱨᱚ ᱜᱮ ᱡᱮ ᱯᱮᱯᱡᱩ ᱱᱟᱣ ᱛᱚᱱᱮ ᱛᱩᱱᱫᱩ ᱵᱮᱱ ᱯᱟᱢᱞᱟ ᱨᱮ ᱵᱟᱫᱚ ᱫᱮᱣᱟ ᱩᱨᱥᱮᱱᱟ ᱪᱩᱞᱩᱜ ᱫᱮᱵᱟᱜ ᱛᱟᱯᱡᱮ ᱵᱟᱭᱱᱟ ᱛᱟᱛᱮ ᱠᱚᱨᱚᱱ ᱫᱮᱵᱤ ᱛᱚᱱᱮ ᱱᱮᱥᱚ ᱪᱮᱨᱮᱜᱚ
2: ᱦᱚᱡᱮ
0: ᱦᱟᱸᱡᱟ ᱱᱮᱞᱚ ᱛᱟᱝ ᱛᱟ ᱡᱩᱢᱥᱤᱱ ᱛᱟᱝ ᱯᱟᱝᱫᱟ ᱛᱟ ᱛᱮᱨᱮ ᱠᱟᱥᱚ ᱥᱮ ᱠᱮᱡᱟᱱ ᱨᱮᱞᱮ ᱢᱮᱫᱚ ᱧᱟᱢᱡᱤ ᱠᱟᱞᱟ ᱫᱮᱵᱟᱜ ᱛᱟᱯᱡᱮ ᱱᱟ ᱨᱤᱭᱚ ᱢᱟᱨᱜᱚ ᱫᱮᱵᱟ ᱥᱚ ᱢᱟ ᱜᱮᱨᱜᱤ ᱛᱚᱱᱮ ᱟᱨᱮ ᱭᱮᱱᱟ ᱥᱮᱢᱡᱚ ᱥᱮᱡᱮ ᱛᱮ ᱢᱨᱮ ᱪᱮ ᱫᱟ ᱨᱤᱱᱮ ᱪᱮ ᱜᱟᱝ ᱜᱮ ᱠᱩᱨᱜᱚᱫᱩ ᱡᱟᱣᱟ ᱭᱚᱵᱟ ᱛᱟᱱᱟ ᱪᱮᱛᱟᱝ ᱜᱮ ᱛᱟ ᱢᱞᱟ ᱨᱮᱯᱟ ᱨᱟᱵᱟ ᱭᱚᱵᱟ ᱛᱮ ᱛᱚᱱ ᱛᱟᱱᱮ ᱯᱟᱪᱚ ᱛᱮ ᱱᱟᱵᱩᱱ ᱛᱟ ᱪᱟᱢ ᱡᱟᱢᱤ ᱛᱟ ᱨᱟᱵᱟᱱ ᱥᱟᱢ ᱜᱮ ᱛᱮ ᱨᱟᱵᱟ ᱭᱚᱵᱟ ᱛᱮ ᱪᱚᱱ ᱡᱟᱣᱟ ᱢᱟᱨ ᱥᱮᱥᱤ ᱢᱟᱨᱜᱚ ᱛᱮ ᱨᱟᱵᱟ ᱚᱨᱜᱚ ᱦᱟᱸᱡᱟ ᱢᱞᱟ ᱨᱮᱯᱮ ᱨᱟᱵᱤ ᱡᱚᱱ ᱫᱟᱱᱟ ᱪᱤ ᱥᱚᱨᱫᱚ ᱛᱚᱵᱟ ᱛᱮ ᱠᱤᱱᱮ ᱥᱚᱨᱫᱮ ᱛᱟᱫᱤ ᱪᱷᱟᱨ ᱛᱚ ᱛᱟᱱᱮ ᱢᱞᱟ ᱨᱮᱯᱮ ᱱᱟᱢ ᱛᱟᱨ ᱱᱚᱞᱟ ᱢᱟᱱᱫᱚᱞᱟ ᱛᱮ ᱛᱚᱱ ᱡᱮᱣᱤ ᱨᱮᱱᱮ ᱥᱚᱪᱮ ᱱᱩ ᱛᱚᱱ ᱛᱚ ᱢᱟᱱᱫᱚ ᱛᱟ ᱛᱮ ᱪᱤ ᱥᱩ ᱜᱟᱨᱚ ᱛᱚ ᱛᱮᱱᱫᱮ ᱢᱟᱡᱮ ᱢᱞᱟ ᱨᱮᱯᱮ ᱱᱟᱢ ᱛᱟᱨ ᱛᱮᱭᱟ ᱢᱞᱟ ᱨᱮᱯᱮ ᱠᱚᱥᱭᱟᱱᱟ ᱞᱚ ᱥᱚᱢᱡᱟ ᱞᱮᱵᱞᱟ ᱨᱤᱢᱵᱤ ᱠᱟᱯᱥᱚ ᱛᱟᱱᱮ ᱜᱟᱨᱚ ᱛᱚ ᱛᱚᱢᱭᱚᱝᱠᱟ ᱦᱮᱨᱠᱟ ᱨᱩᱵᱤ ᱡᱤᱱᱡᱤ ᱠᱤ ᱴᱮᱞᱮ ᱮᱢᱟᱨᱮ ᱛᱮ ᱤᱱᱫᱩ ᱛᱮᱞᱟ ᱛᱮᱫ ᱡᱚᱢᱞᱮ ᱥᱤᱢᱡᱚ ᱠᱮ ᱛᱮᱥ ᱡᱚᱡᱤᱱ ᱵᱟᱛᱟᱱᱟ ᱨᱮ ᱛᱟᱛᱮ ᱥᱤᱢᱡᱚ ᱵᱤᱠᱮ ᱡᱟᱨᱜᱚ ᱠᱚᱴᱚ ᱪᱩᱞᱩ ᱛᱮᱢᱚ ᱛᱚᱱᱮ ᱥᱚᱥᱚᱥᱚ ᱠᱟᱨᱤᱱᱟ ᱛᱮᱨᱮ ᱛᱟᱛᱮ ᱤᱱᱫᱩ ᱛᱤ ᱜᱟᱱ ᱛᱟᱱᱟᱞ ᱠᱟᱨᱮ ᱥᱚᱨᱥᱚᱱ ᱢᱟᱞᱟ ᱨᱮ ᱵᱤᱠ ᱞᱚᱡᱩ ᱢᱚᱢᱟᱞ ᱛᱟ ᱛᱟ ᱛᱟ ᱛᱮ ᱛᱚ ᱥᱩᱢᱟ ᱤᱢᱵᱟᱨ ᱡᱮᱵᱡᱟ ᱵᱮᱱᱟ ᱥᱤᱢᱡᱚ ᱵᱮᱱᱟᱭᱟ ᱛᱮᱱᱮ ᱨᱟᱯᱤ ᱥᱟᱵᱨᱚ ᱛᱚ ᱢᱟᱞᱟ ᱨᱮ ᱵᱤᱠ ᱵᱟᱞᱱ ᱡᱚᱣᱟ ᱫᱟ ᱥᱟᱢ ᱥᱟᱯᱨᱮ ᱢᱟᱥᱚ ᱛᱚᱢᱚ ᱢᱟᱥᱚ ᱛᱟᱱ ᱡᱮ ᱢᱟᱥᱚ ᱠᱟᱱᱤ ᱜᱟᱱ ᱪᱟᱢ ᱫᱚᱞᱟ ᱛᱟ ᱛᱟ ᱛᱤᱠ ᱟᱯᱥᱮ ᱵᱤᱠᱟᱯᱥᱚ ᱠᱚᱱᱟ ᱵᱟᱞ ᱛᱟᱛᱤ ᱪᱷᱟᱞᱟ ᱜᱟᱨᱚᱝ ᱜᱮ ᱛᱮ ᱥᱤᱢᱡᱚ ᱪᱮ ᱵᱤᱠᱟᱯᱥᱚ ᱛᱮᱱᱮ ᱢᱟᱞᱟ ᱨᱮ ᱵᱮ ᱨᱟᱯᱟ ᱥᱚ ᱡᱮᱵᱟ ᱥᱚ ᱛᱚ ᱵᱤᱠ ᱛᱮᱱᱮ ᱱᱮ ᱥᱚᱱ ᱛᱚᱢᱟ ᱥᱚᱱᱥ ᱛᱮ ᱢᱟᱣᱟ ᱵᱟ ᱪᱮ ᱱᱟ ᱵᱟᱞ ᱚᱱᱮ ᱛᱚᱱᱮ ᱜᱮ ᱠᱷᱩᱭᱩ ᱞᱩᱭᱩ ᱱᱮᱞᱚ ᱫᱚ ᱡᱚᱢᱥᱮ ᱥᱤᱢᱡᱚ ᱜᱮ ᱛᱟᱢᱞᱟᱢ ᱛᱚᱱᱮ ᱪᱮ ᱱᱟ ᱵᱟᱝ ᱠᱚᱱᱚ ᱵᱮ ᱡᱚᱱᱟ ᱪᱮ ᱱᱟ ᱵᱟᱞᱟ ᱜᱩᱝᱠᱚ ᱪᱮ ᱛᱮ ᱜᱟᱞᱟ ᱜᱩᱝᱠᱚ ᱦᱟᱡᱚᱱ ᱪᱮ ᱥᱨᱟ ᱤᱱᱟ ᱢᱟᱱ ᱛᱚᱣᱟ ᱫᱚ ᱢᱟᱱ ᱛᱚᱨ ᱜᱮ ᱛᱮᱱᱮ ᱥᱤᱢᱡᱚ ᱜᱮ ᱛᱟᱢᱞᱟᱢ ᱪᱤ ᱩᱱᱫᱩ ᱱᱟ ᱛᱟᱛᱤ ᱯᱟᱞ ᱛᱮᱱ ᱡᱟᱱ ᱛᱮ ᱛᱚ ᱛᱟᱱᱫᱮ ᱱᱮ ᱥᱚ ᱠᱚᱱ ᱛᱮᱱ ᱵᱚ ᱯᱚᱪᱚ ᱵᱚ ᱛᱟᱱᱟ ᱛᱚᱢ ᱢᱟᱥᱚᱱ ᱥᱮᱱ ᱚ ᱛᱟᱱᱟ ᱥᱮ ᱡᱮᱱᱚ ᱩᱪᱚ ᱛᱟ ᱢᱟᱞᱟ ᱨᱮ ᱵᱤᱱᱟᱱ ᱛᱟ ᱠᱚᱱᱚ ᱛᱟᱣᱩᱱ ᱫᱩ ᱪᱮᱛᱟᱱ ᱜᱮ ᱛᱮ ᱠᱟᱨᱮ ᱥᱮ ᱩᱨᱤ ᱥᱮᱱᱟ ᱢᱟᱞᱟ ᱨᱮ ᱵᱟᱫᱟ ᱪᱮᱛᱟᱱ ᱛᱟᱛᱟ ᱛᱮ ᱛᱮ ᱛᱟᱱᱟ ᱪᱮ ᱨᱮ ᱴᱚᱯ ᱴᱚᱯ ᱪᱮ ᱛᱟ ᱛᱟᱱᱟ ᱪᱮ ᱨᱮ ᱫᱚ ᱛᱮ ᱤᱱᱫᱩ ᱠᱚᱱᱨᱟ ᱩᱪᱤᱱᱟ ᱛᱚᱢᱟᱨ ᱛᱟᱛᱟ ᱯᱮᱱᱟ ᱨᱩ ᱪᱩᱝᱵᱚ ᱤᱢᱵᱟ ᱭᱟᱯ ᱢᱟᱞᱟ ᱥᱤᱨᱟᱯ ᱡᱟᱢᱥᱮᱱ ᱥᱮᱣᱟ ᱤᱢᱵᱟ ᱛᱮ ᱪᱩᱱᱫᱩᱨᱟ ᱛᱟᱛᱟ ᱛᱮ tene tenjo te so tang tap kap te du ge da bombo ge chong yong dong cho jer yong dong cho jer se wan da wo ta ten de bombo ge la ma mo bo je ten ja le re ta ten da ten yong du ti kap su ta ma la se ta ta de ma la de ma ku ma la tre tre do te yin na ya ta ta ngone nga ta ta sham jo che du pa che te ma ku ma la yin sa ma re to mi tu na ma sham jo ma la yin sa re ten so jim chen kar sa na ta ta bombo ge pe cha ta te du na wo no shong shong ge ta ta shong ge bong ge se re kap te du ge pa so ge ge yo ki no do ma da wa nye re go ta te che yong du te che du ta ta ma sham jo ma la zu le na nang kwa se re nang kwa Tā ngōma lāma tsa chīmbō, tā jīwa tāmbā tsa chīmbō tē tsō la bōmbū kī tātā tē tsū tāñi nō la nāngkhīn cīn cīn dā mōmbū sōr tā rī, mēn dī. Tē yin dū tēn tēn pāchē mā kū mā lā sā mā rī, mā shiāng chū mā lā mēn rō sā mā, o tā ndī jīn sā sō nō chū chōng. Tā yōng gū sā ngā rōng tsū kā rī ur sā, tā tā rā bā sā jī dī, nē tsō dī, jē nē tā lā mā lā rī bī lō jū nō nē tē rā bā dā chā yō bā dā, sō tō jī dā pā shī yō dā chā yō bī nē tsō tē tsō, ngō nē tō nē kā sē tēng sē gā chī dzōmbā lē shīm jō nō lā rā chū tōng kē gā tēndē kōng yū lōng yū tēndē kōng tōng chē jū dī, hā chōng gā kā chīmbō rī dā. Tā tī tēng lā tā tā ngā rōng tsū rā lō tōng jī tēng nē tē rā bā dā rā bā jō sōng nē mēn rō sāng sāng, tā tē tōg bā chīmbō rī dā. Pena tata nga rong tsu sol zo du kasa na sol la sol da wo chi ina su zo to rgo kamba kakwi su, ta su. O te jenjo la re te ngune dra tong du sa tong zo re. Pol zo du ta pu zo re pu. Ne la ma la pu zong le zo re. Ngoma yeyem rong du ngeke dap zo na pa po la po rgo. O ta la te zo re kamba ka te. O te ngune chino ta la ta rgo. Ta la. Ina ya nga tsu kankwe no dra ta du te zo do re. Tene ro songa de la ru zo re. ओ ताते जेंदो बाला पी जाला रे रा बाला रे सो उंचो दको ते गा जो लासी केला ते रे त पेना लाजा दे सदा तो हा जी पेना नाम जेला नाम जे
2: ओ जी
0: चल कुंतां ल छे कुंतां
2: ओ जी
0: ओ तिन दे दो ता मोंबो जी पे मोंबो रे दा ता ते इन दे गा जो ने जो दे गा रो जो खाने जा तो दो जे तो दातु के यिगन तो तो तनी येवा छे ने मा तो उंसा मा रे
2: अनि जिजुइ मिले सु देब्रे सेयादि न जि मंगछे मंगछे दु शुयिन रे जि छाब्र बा
0: लासो
2: दति न जि खोंदा लुंग सि छि सेया मेबे सुरे छायो बेल केला
0: दति गंदर जंग ने दादा शुयिन देबग गोने ता मलारे बल देबा या ते ते सोटु ओजे रे सान इचि जु जन दे दो दति ते मोंदी जों द छान दो सारी दे जमसे करसन मलारे बा गोने थोने दते सोटु यु छाव यु न न tā mālā rībī nāmthā nōlā sēpōng kūgu rē. Kāp tētū kū nē sōr tō sēpō jī hā, tēne kārsā kōngu dē ngū tū tēne rē kū rē kō. Tā tāndā dīk jī mātō. Tā tātā pā dīk jī nī mātē. Yantā lā ngā kāntō mōmbō shū rēndā, jatā ngā tēbī tō nē mōmbō jī tūrēndō tē, shimjō kū tāng lā tō nā tā ngā sō tēpā pā jā nā rē kō, Tari pena nomba xe na kati nona di karsio karche tan ta manda olen da wo te tong. Yane pema ju ne kati nona song ya to mubo wo deli te tso tan da wo che. Ta pangda jumsi kong li na. Ta nga tsu kajak si topta. Kong che topta. Ta di me tsa du yane tata mana ribi kapsu ngor mubo che te che bale. Ta tante reba kola sorto wa da pa shio de. Tane chab shabru jab tante mubo che ta to mada. Tā kāshē kā chē kārē sā rā sā nā, lōmbō chē chē chē nā, tē jōmā kārē kārē chē wā rā, lōwā kārē kārē zō lē rā, chāmbā kārē kārē zō lē rā sā ndō tē, tē kūs tū sā tā nē, tā tā mālā rē bā lōmbō chē yō sā chē lā pē mā ndō tē lā, mālā rē bī sō rā tā nā lā chē lōmbō chē chē shā chē yō dē bā, tā rē yō dē bā tā rā tā wā nī nē, rē mā dā, tē yī tsā rā dū tā nē, tā lōmbō chē shā chē mē dē dū, अने जमा कने ओंगरे लोवा कने ओंगरे छपा कने ओंगरे तेची तने गामा तेचो ता गामा तेचो ता मला रे बायोल सोंने तने फेप दु तने बते जों दो मा जो तुदा ते जों दो मा जो ते कासा यिन सने तने के जक शेंखे दा तने मला रे बायोल सों होना मे मिशी खशे के फेप रे सेनो खशे के फेप यो मारे सेनो ता फेप यो जों रो मे जो रो ओ जा गामा ते ता शेनो ने शों के शा रो नो गामा ते तों दा जेन गामा ते तों Nyen tata pema june ta lo chik tong la zaga lo juyo rako. Ka juu ki tenpa de mala reba de lo gubja sunju keja rako. Ta lo chik tong kong keja nong, chik tong jan nyen jan nong la ta te keja taong diyo. Tane te jibi chewe la na ngama to se ema da. O te ngama te diyo tono tsa da tane jene so bayo le me de tata mala reba pe yu na mishi, mi na mishi, ngama pe ju tong u na mishi, mi na mishi. Kaan tar je ngama de te du jene zung to tundu re ema da. Tī hōn lā pēmā yūnē kū tūyō wā lī mā tsē, tī hōn lā tōmbā xēn rā kū tūyō wā tō tūndu rī dā. 어디 단데 되지. 근데 잡아시 맹가 다다당에나 동생 가시. 제디 가서 참도 남게나 이제 다짱 차이나 잡아 다 차대 봐. 근데 이제 다짱 차이야. 잡아서 리화 오다 근데 다당 아주 카키는 리화조도 리화. 어 들어 차대 봐. 근데 또 다다당 아주 리화조도 리화. 리화 리화. 어 이게 좀 정도 잡아. 잡아. 제는 차도 남게나 이제 짱 차이나 잡아 놓 차이 잡아. 다 다른 아주 bema june tino la xuan de zhe wen de nga bun se sang de nga sa nga ban er bo na bun se jiu chen che se na de zu zao tu zao tu de nga ba nga ba bon bo a ta nga bun de de che ta de che ni ba de nga du ta re cha gong bo yo ba de go ta de ta de ge zhong cha jie de meng bo ji long mo ba ge pe ju dong dong meng bo ji dong dong long mo wa ta gang ga wo de ban jiu gang ga wo dong suo gang ga wo de de zu ge ge jie de zu ta ne ri de ri de bi ge na ba to ne ta re ra se ro re re ओजर तने सुनबा दे कांग भी न्याजा से जो ने ता ना जो न्यूले न्याजा से ते कोंजो मते रे पाल न्याजा दे थे करे छा दोर से ना ते न्याजा दे के बान कोंजो के न्याजा दे रे रबा ता ता रिवा नो जी चोंग दो रे ते ना जो थर से ता थर थर थर थक थर ला रे ता ता चेक दान नो थरे दो सो उने छे ना थर रे को रा ला रे को ये ना खाने लो बिकॉज रेस तो मदा जेता ला ता सा न्यो ता तुरबे ने दान जो दे तुम बोदा yipa de karse na tang pakjian jiang rong pakjian se pakjian kenpo ge zha de ta zha ge rapa ge zha ge nemo de sal toko re zo da zha sal tujian yin na ten ten kol rapa wo le ta chu da zha ge rapa wo zhigo rapa me na zha ngori je ge zha sal tuli go na ri song le re ma to chong cha wo ma re go lo bo chok xio song le ma re ten yin du pakjian kenpo zha rapi nemo de sal toko re zo da rapa jizar ge ta rewa dung tu na kong du kwa taong de sal ta te lo lo zha jia toko re zo do 我打铁去，我爸的，我王叔，这边做了农村，送我爸过了，日本中了又吧，中了，说的工作就降落，降落，降落，说的，咋了，降落，说的哦，但日本真的降落，说的，吃的，他可，他菜嘛，生意也话，带子的嘛，都开些嘛，也不，在我这里开些，菜都这里干，大家可菜呢，那忙菜都，过日本的过，日本说的工作，我铁吃多的。 두바데 라시 장크지 고래 다 라자 라주 다 라시 장크기 다른게 공도 쉬래 고래 아마 까보 종래다 아마 까보 종괴에 다다 아주 고 까까리 들리다네 자정 보래 들리지 마라장 아마 까보 지그 잡조래 현저 대 가리 사시 조르스나 나 나무 찌라 어 다 뭐 겐바치 뭐 겐지 고 녀마 오토 자 까보 오토 정보 오토 라바 오토 제기 다 냠뇽도 데비 고네 라비 그 라시 데 자월다 세보 하고 차래 다 티티지 dōr dōna tā ngāra bōngshēng kī kāngchām, shōngzī kī chēchū, rābī kēpān dōbī kī tārār, ngā bōng tā jibchū mīlī wachā, rīgō, ngā bōng tā tō wachā yōrī, jibchū mīlā wachā yōrī, tā rābā rīgō, jyotā lōmō wā rā, tā tō tā kūzē rī dōjī rīgō, mō bōchī, rājūn dō sōr tā hāngō lā tā ngā mā tā sōngō, gōng tā jū kārī nā tā rābā shī tē nī nī bābā lē tē nī rēbā shī nā tā rā sā rē bā dō lī jī lō jū kōng tōp cē tīng tā tī yā lō jū kōng tōp bā tāng cē tīng kī yī chā tā kē lī yā kī yī chā jī gō lē mā rē tī mā tō bā ngā ngē tōn rū tēng sō ngī chū lō kī tōn rū kī yā rī ngī lā mā kī tōn rū kī yī sō sē nā tē tē ngī pā mā kī tōn rū kī sē nā tā mā chū jī yā mā rē tī yī rū nō rū nā tē lō jū kōng tōng kēng cē tā tīng kēng tē rī yōng kēng ngū nī kēng nā tē rā bā mā tō rē bā dō jī tā kōng jī yā tō mā dā sā tā tī ngā rōng kī shīm jō wē lī kī kā chā yī tā yī ngā kī shīm jō wē tō kē sī kōng jī lī kī nū bā kōng zūn bō kōng tō bō tā rā wō nā tā tī tā tē dū kē lī jō rī tē dū nī ngō tō kē chā xē jī rī lā yī tō lī bāb jī rī tā nē chō tō kā lī chā bā wē jī tā nē kē sāng tōng bō kī tō nī tā nē xī chō jū tā nā jī rī tā tā tā tē tō nā nā ngā tō kē sāng tōng bō wē mā wē kō mā tō ngā nē tō nē ngā tsā kā lī mā tē tō wā jī tō nā ngā tō pāng tā tē bē tē tā nā lā tā nē tsā bō gō nā lāng bā pā lē wā tōng mō gō nā tōng mō mē tē sē bā tō mē wā jī tā nā dū nā yā jī rā hō mā tā tē mā rā tsā tū nē kāp tā nā lā kā tsō nā tō jī tā nā jī rī tā tē sō 给了给这边主要一次写几个这些新州连接的这些新州人了。那是那是那是，他这边是这的，他当个他的，他的日报我的倒白是，他我做这个倒白是的哇。我听人都说比做了仔细，但没把我打的，但他当个日报写的写不多的，七军总部普通全部，他的这些是那个他的工作确实学习成果。他听人都编了，日报做个仔细个的，他编创的过来人阿么的，他听人日报给不写那的是他。 koutu tsawa neji mazong le balo demdems ta ta te nyechuk chenpo go ta koumi chungwa neji mazong le nyamon chungchuk o ta te rabi cho de dare dare bin thabje ma ta ta ko nye hajung nyechuk chenpo lakbar to dare nga zo shi yung du mzibi chehu se no ta lo chung chung tani pomo mzime se no pomo mo lo chung chung ta pena pena paje jam na da temi ge kora jam na da dilo jam na da pomo nganjor jam na da temi ge ko kare zo suna hajung ge ta zubo de ta kon ta